મિલન ગીતે પનસભાઈ કાળી સિંગલ ચિત્રપટ સંગીતે સુંદર પીરનું અતિશય મનોરમ ગીત લતા વલપોલગે હંડટ તિયને મૃદુ સુંદ પીરદુ શબ્દે સા ગીતે તને અલંકારત્વે સંદ કોમલી તુલિંગ સેમિંગ ગુરુત્વનો મે ગીતે અસુવિતે હિતતે એને સંદ એલિયન પીરનું રાત્ર્ય નિયંદ સંસુ સિનેમા લોકે રસબર ગીયક એકતુલા અતિમોતા મુત્તુસામીગે સંગીતે મે ગીતેટ દેન રસે અતિશય સરલાઈ એ ગીતેટ ગલપનાવડી મૃદુ રિધમ્યક સેમિં ગલાયન વર્ણ્યક સા 1950 દશકે સંગીત રસે ગેનન શબ્દ તથા વલ્પલગે ગાયને મે ગીતેટ દેન આલોકે હુંગક વિશેષાઈ સેમિં સંસુમ હદોતર લંગાવેન હંગીમક અદ મે ગીતે ઓબે દવસર સુંદર પીનુ સિનેમા રસયક ગેનનો ડંકા રેડિયોવિંગ સંદ કોમલી ગીતે Next lead the classic film site Sri Lanka's ein Stück aus dem Jahr 1955 Pola Ruhe und Eleganz Sandra Komali gesungen von Lata Walpole wirkt wie eine sanfte Filmszene unter Mondlicht. Walpolas Stimme trägt eine besondere Weisheit und Klarheit, die das Lied wie einem stillen Moment im Kino erscheinen lässt. Ein Lied, das Atmosphäre der alten Filmwelt wieder lebendig macht und eine warme, gefühlvolle Ruhe senkt. Jetzt für Sie bei Lanka Radio, Sandra Komali.

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયેટે યમ ઉત્સવમાં ગાયકરાની ઇન્ડિયાવે સંગીત લોકે દીપ્તિમત તારકાવ લતા મંગેશકર સિંગલ ભાષાવે એગે હાંડટ તિયને અસીમિત પિરિસુદુ બવ સેમિંગ હાદરટ વેટન સુવંદ મેં ગીતે અતિશય લાવમત સિનેમા મોહતક બોટ પાત કરલા દેનો તથા મંગેશકરગે ગાયને સિંગલ વચનોડ ગલપન આયુ સેમિંગ ગલા યન સંગીત સુવંદ પિરુનુ રિધમે මේ සියල්ල එකතුලා ඉදිරියට යමු සවම ආහන කෙනාට අතිශය විශේෂ අත්දැකීමක් දෙනවා. අපි සූදානම් කරා ඒ ගීතය. මේ ගීතයට සංගීතය සපයන්නේ එස් දර්ශනමූර්ති. මේ ගීතය ඇතුළත් වුණා සැරසුලන් චිත්‍රපටයට. මේ ලතා මංගෙස්කාර්ගේ සිංහල ගීතය ඉදිරියට යමු සවම.